0: ούτε και είναι ούτε και φιούτσι εκ το πλάσ πόιντ εκάκ. Άρδι πι γιούτ πλάσ. Βισέσαι πρατιλά μπρουάσακ σαμαγγίν γιούτ εκ να με σέτρε ένα μπάνκιν πάρτνα. Άρδι πι γιούτ πλάσ κίνουμα. Ουπα βίνου εν μα.
1: Μαμανάντε μάρμα ριλάξ.
2: అనమ్మనంగల వదువునా నేదు మే ఎక్స్పర్ట్ హరిడం హరిని
3: ఓనమ సందివేదన వకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్
4: ఎన్ఎల్పి హదహన లంకావే వెడిమ తేకి దిన తేకి అవస్థా వెడిమలుతరయ్య ఎన్ఎల్పి హదహన ඔබත් අදම NLB හනහද බලා ගන්න.
5: SLT Mobitel Fiber එක ගෙදරම fit කරන්න. ඔක්කොම devices connect කරන්න. Gaming වලට low latency. Fast and stable unlimited තෝරගන්න package රසක්. SLT Mobitel Fiber.
6: ලොවක් සනසන ඔ